ગણનકનતો સો કીલી વખતો સો પાસ અલે ગણામ નાયક ચાઉ પાસા લીંગો મને લસડા પ્યાંગામ નરાવચતો ચણવતોમાં ઓસા વાંગામ નાય કાચાઓ છમાસે કરવન પાસ લીંગુઆમ પાઓ જાડુઆ ગરા લી જુઆ દે પાઓળા એ નામ છમાસ કરવડવન પાસ લીંગુઆમાં પાસ લીંગુઆમ પાઉ ચાલો પાઉ ચાલો પાઓળા એ નામ સખાઓલા મના સુપી સલિંગોલામ ના સુપી ના ઓળા લી